0: બ્રજ માધુરી કાર્યક્રમ સુનવિવારે હમારે સભે શ્રોતા સાથીનકુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે. ભૈયાઓ આજ કે કાર્યક્રમ કો આરંભ કરે હૈ બ્રજ ભાષા ઝલકી કૈસો જમાનો આયો તે. યાકો આલેખ અજય કુમાર સંતોષ કો હૈ ઓર પ્રસ્તુતિ હૈ યતીન્દ્ર ચતુર્વેદી કી.
1: કૈસો જમાનો આયો, આવ સુને અજય કુમાર શર્મા સંતોષ કી લિખી યે બ્રજ ભાષા ઝલકી, યા કે પ્રસ્તુત કરતા હૈ યતીન્દ્ર ચતુર્વેદી.